રામ રામ સા. રાજસ્થાની લોકગીતારો કાર્યક્રમ ગોખડા લઈને માં પધારી ગયા હું. તો લોજી હુણો અને માટીરી ખુશ્બુ અણા ગીતા મેં.

0: તઈ ડીગમાં ઈ અભિયાન રી શરૂઆત કિની. હનુમાનગઢરા લખુવાલી હેડ, બારારા મનિહારા તળાવ, ડુંગરપુરમાં ગેપસાગર રીપાલ, બાંસવાડારા માહી માતા મિંદર, અરસિરોહી અર બાલોતરા સમેત નેરી નેરી ઠોણા પાણી બચાવણ જોડ્યા ખાસ કાર્યક્રમ રાખી છ્યા. ઈ મોકે જનતાને પાણી બચાવણ રી શપથ ઈ દિરાઈ છી. ધ્યાનજોગ હૈ કે અહીં અભિયાન રાતે 5 જૂન તાઈ આખા રાજ્યમાં પાણી બચાવણ જોડ્યા ખાસ કાર્યક્રમ રાખ્યા ચાવેલા. ગામમાં કુડા બાવડિયા તળાવમાં અર પાણીરા દૂજા સ્રોતાની સાફ સફાઈ, જલ ચોપાલ, પ્રભાત ફેરી અર પૌધા રોપણ સરીખા કાર્યક્રમ રાખ્યા ચાવેલા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂપિયો વાણી જોડાયે સગે આજ જયપુર પધાર્યા. આમેર મહેલ રાજલેબ ચોકમાં વારો રાજસ્થાની અંદાજમાં સ્વાગત કરી છ્યો. મારા સ્વાગતમાં લોક કલાકાર ઘુમર કાલબેલિયા અર કચ્છી ઘોડી રા નાચ પેશ કીના. મને આમેર રાશીશ મહેલ, ગણેશ પોલ, દીવાન એ આમ, દીવાન એ ખાસ, સુખ નિવાસ અર માવઠા ઝીલ રા બારામાં જાણકારી તીરી છી. કેન્દ્રીય સડક પરિવહન અર રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજ રાજસ્થાનમાં 10,000 કિલોમીટર ઉંબત્તા લંબા નેશનલ હાઈવે રા હાલાત રો જાયઝો લીનો. વે ટીકાઉ અર કુશલ હાઈવે બનાવણ સારું ટેમસર પરિયોજના બનાવણ, કરડા ગુણવત્તા માનકાની પાલનાકરણ અર ઉન્નત પ્રૌદ્યોગિકી રા એકારા મહત્વ માથે જોર દીનો. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રો બીકાનેર રા 2 દિન રા દોરા સારું આજ રાત નાલ હવાઈ અડ્ડા પૂગણ રો કાર્યક્રમ હૈ. શ્રી શાહ કાલ સાચું સીમા ચોકી માથે રાખ્યા જવાનવાળા પ્રહરી સંમેલનમાં સામેલ થયેલા. એ દોરાન વે મહિલા બેરકાં રોએ ઉદઘાટન કરેલા. એ પાછે ગૃહમંત્રી બીએસએફ સેક્ટર મુખ્યાલયમાં અહેલકારા સાગે સરહદી હલકાની હિફાજત અર વિકાસ બારામાં મીટિંગ કરેલા. મારો બીએસએફ રા જવાના સાગે વાતચીત રો કાર્યક્રમ હૈ. ગૃહમંત્રી રા પ્રસ્તાવિત દોરાને ધ્યાન રાખતા થકા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અભુ થોડી દેર પછે બીકાનેર પૂગ રહ્યા હૈ. એનું પહેલી મુખ્ય સચિવ વી શ્રીનિવાસ બીકાનેર પૂગ અર ગૃહમંત્રી રા દોરારી તૈયારીયા રો જાયઝો લીનો. રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન રી ઓન ડિમાન્ડ પરીક્ષા પ્રણાલી રા તેત રાજ્યમાં પરીક્ષા કેન્દ્રની તાદાદ વધાઈ છી હૈ. સંસ્થાન રા ક્ષેત્રીય કાર્યાલય જયપુર રા મુજબ બુંદી અર સીકરમાં 2 નવા ઓન ડિમાન્ડ એક્ઝામિનેશન સેન્ટર ખોલી છ્યા હૈ. રાજ્યમાં ફિલહાલ જયપુર, કોટા, બીકાનેર અર ઉદયપુરમાં ઓન ડિમાન્ડ પરીક્ષા કેન્દ્ર હૈ. મોસમ પ્રદેશ રા ઘણખર હલકામાં આજ લૂ બાજી. નોતપારી શરૂઆત રા પહેલા દિનની કુછ જિલ્લામાં દિનરી બગત પારો 45 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર્યો. જેસલમેર, બાડમેર અર બાલોતરા સમેત સરહદ રા કઈ જિલ્લા અર રાજ્યરા 19 હલકામાં લૂ રે કારણ દોપહેરારી બગત બાજારામાં અર સડકા માથે આવાજાહી કમ રહી. માણા બાડમેર ખબરનવીસ બતાયો કે તેજ તાવડા રે કારણ મિનખાન સાગે જિનાવરા અર પરિંદા નઈ ઘણી પરેશાની વહે રહી હૈ.
1: जिले में प्रचंड गर्मी का दौर जारी है. चिलचिलाती धूप के चलते लोग बेहाल हैं. तन झुलसाने वाली लू के थपेड़ों के कारण सड़कें और बाजार सुनसान हैं. धूप में काम करने वाले लोगों और अंतर्राष्ट्रीय सरहद पर मुस्तैद बीएसएफ के जवानों को भीषण गर्मी के कारण भारी परेशानी हो रही है. गर्मी से बचाव के लिए लोग ठंडे पेय पदार्थों का सेवन करने समेत कई जतन कर रहे हैं. विभिन्न सामाजिक संगठनों की ओर से पक्षियों के लिए परिंडे लगाए जा रहे हैं. इस बीच लू और तापघात के मरीजों की संख्या में बढ़ोतरी हो रही है. जसवंत सिंह रूडी, आकाशवाणी समाचार, बाड़मेर.
0: मौसम केंद्र जयपुर रे मुजब राज्य में आवता 4-5 दिन लू रा थपेड़ा लागता रहेला. काल जैसलमेर और बालोतरा में लू रो ऑरेंज अलर्ट जारी करी चियो है, जबकि 18 जिला सारू येलो अलर्ट जारी करी चियो है. मौसम विभाग रे मुजब ई महीना रा आखिर माए कठे कठे आंधी चालन सागे छाटो छिड़को फेवन रा आसार है. इन बीचे स्वास्थ्य रा जानकार जनताओं तेज तावड़ा माए नी जावन, पूरो पानी पीवन अर बच्चा अर बुजुर्गा रो खास ध्यान रखन री राय टीनी है. राष्ट्रीय आयुर्वेद संस्थान जयपुर रा डॉक्टर राकेश नागर आकाशवाणी ने बतायो कि जोरदार गर्मी रे दौरान शरीर माए पानी री पूर्ति रो खास ध्यान रखनु चाहिए.
2: गर्मी में धूप में कम से कम निकला जाए, जो भी जरूरी काम है सुबह के समय और शाम के समय संपन्न किए जाएं। इस तरह के मौसम में देखेंगे कि आम का पन्ना